વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 7, શકસવંત 1948, એટલે કે તારીખ 28 મે 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે.

0: શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. 12 થી 20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વ્યાપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વ્યાપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વ્યાપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88,000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
2: ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88,000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા Akashwani@90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં

0: કાર્યકર્તા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. આઈપીએલ ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી છે, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો, એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક, સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા, બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોબર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ નવ રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम

0: આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ કુંટનો અહેવાલ સાંભળીએ.
1: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वायर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर यूरोपियन संघ ना विदेश मंत्रियों की अनौपचारिक बैठक जिमची में भाग लेवा माटे साइप्रस पहुंचा छे. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા હેન્ડલ AIN_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર.

0: સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઇરાનની શરતો સામે ટ્રમ્પ જીતે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: 1 કરોડ પરિવારોં કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ સાજનનું આ ગીત. સ્વર આપે છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે, સંગીત નદીમ શ્રવણનું અને ગીતકાર સમીર.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
0: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
5: પોલીસ?
6: મિસ સીમા?
5: જી.
6: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
5: કેમ પણ હું
6: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
5: ડિજિટલ અરેસ્ટ?
6: 1 લાખ આપો, બચી જશો.
5: આટલા પૈસા?
6: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
5: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
6: અરે,
5: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
7: હેલો મમ્મા.
5: હાય.
8: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
4: હર ઘર સૂર્ય ઘર.
5: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.
6: 300

93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યાર સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. નાઇન્ટી પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વાત એક ફિલ્મની, ને પ્રસ્તુત કરતા છે શ્રી સમીર પંચોલી.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

વાત એક ફિલ્મની. દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ફિલ્મની જે માત્ર સિનેમા નથી પણ એક ફિલોસોફી છે. એક એવો જોકર જે દુનિયાને હસાવે છે પણ પોતાની આંખમાં આંસુ છુપાવે છે. આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નથી પણ એક કલાકારના જીવનનું તત્વચિંતન છે. એક જોકરના હાસ્ય પાછળ છુપાયેલું દુઃખ છે. આ એક એવી કહાની છે જે દિલને સ્પર્શી જાય છે. યસ દોસ્તો, આજે વાત કરીએ વર્ષ 1970માં આવેલી શોમેન રાજ કપૂરની ડ્રીમ ફિલ્મ મેરા નામ જોકરની.

दोस्तों, मेरा नाम जोकर। आ फिल्म ભારતીય સિનેમાની સૌથી લાંબી ફિલ્મોમાંની એક છે। મેરા નામ જોકર બીજી અને અત્યાર સુધીની છેલ્લી ભારતીય ફિલ્મ છે જેમાં બે ઇન્ટરવલ હોય, જેમાં પહેલી ફિલ્મ 1964માં આવેલી સંગમ હતી। સંગમ બ્લોકબસ્ટર બન્યા પછી મેરા નામ જોકર ઉપર પણ ખૂબ જ અપેક્ષાઓ હતી, કારણ કે તે 6 વર્ષથી બની રહી હતી અને તેનો ભારે પ્રચાર થયો હતો, જે રાજ કપૂરના પોતાના જીવન પર આધારિત હતી। આ ફિલ્મમાં સોવિયત કલાકારોની પણ મહત્વની ભૂમિકા હતી અને તેનું ઘણું ખરું શૂટિંગ મોસ્કોમાં કરવામાં આવ્યું હતું। ફિલ્મનું સંગીત, જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે, તે શંકર જયકિશન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, જેના માટે આ જોડીને 9મો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો। ભારતમાં રિલીઝ થયા પછી ફિલ્મ ક્રિટિક્સ અને બિઝનેસમાં નિષ્ફળ રહી હતી, જેના કારણે રાજ કપૂર નાણાકીય કટોકટીમાં મુકાઈ ગયા હતા, કારણ કે તે ફિલ્મ તેની લંબાઈના કારણે ચર્ચામાં આવી હતી। આ ફિલ્મ પાછળથી કલ્ટ ક્લાસિક બની ગઈ અને તેને રાજ કપૂરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક અને 20મી સદીની શ્રેષ્ઠ બોલીવુડ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે। દોસ્તો, ફિલ્મ નિષ્ણાતો તેને ઓછી સમજાયેલી માસ્ટરપીસ ફિલ્મ તરીકે જુએ છે।

આ ફિલ્મ એક સર્કસ કલાકાર રાજુની જીવન કથા છે, જેનું જીવન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં ફિલ્મની શરૂઆત થાય છે રાજુના બાળપણથી. એક નિર્દોષ અને સપનાવાળો છોકરો જેને જીવનમાં પ્રેમ અને ખુશીની શોધ છે. સ્કૂલમાં તેને પોતાની શિક્ષિકા પ્રત્યે પ્રેમ થાય છે. આ શિક્ષિકાનું પાત્ર ભજવ્યું છે અભિનેત્રી સિમી ગરેવાલે, પરંતુ આ પ્રેમ અધૂરો રહી જાય છે. આ ઘટના રાજુના દિલમાં એક ઘા મૂકે છે અને એ આ ઘા તેને જીવનભર યાદ રહે છે. જ્યારે ફિલ્મના બીજા અધ્યાયમાં યુવાન રાજુ સર્કસમાં જોડાય છે. હવે તે એક જોકર છે, જોકરનું કામ કરે છે. જોકરનું કામ છે લોકોને હસાવવાનું, ભલે પોતાનું દિલ દુઃખી કેમ ન હોય. સર્કસની રંગીન દુનિયામાં રાજુની મુલાકાત થાય છે એક સુંદર કલાકાર સાથે, જેમાં યુવાન રાજુ રશિયન ટર્પીઝ આર્ટિસ્ટ મરીના સાથે પ્રેમ કરે છે. પરંતુ અહીં પણ તેને નિરાશા મળે છે. જ્યારે ત્રીજા અધ્યાયમાં જીવન અંતિમ પડાવમાં પણ રાજુ એકલો રહી જાય છે, પરંતુ એક જોકર તરીકે લોકોના ચહેરા પર હાસ્ય લાવવાનું પોતાનું ધ્યેય છોડતો નથી. ફિલ્મના અંતમાં ત્રણ મહિલાઓ મેરી, મરીના અને મીના દરેક

0: ને રમકડાનો જોકર મોકલવામાં આવે છે અને પ્રખ્યાત જોકર રાજ રણબીર ઉર્ફે રાજુના છેલ્લા પ્રદર્શન માટે તેમને આમંત્રિત કરવામાં આવે છે, જે 20 વર્ષમાં પ્રથમ વખત સ્ટેજ ઉપર આવ્યો હતો. આ 3 મહિલાઓની વાર્તાઓ અને રાજુ સાથેના તેમના સંબંધો તેના પ્રદર્શન દરમિયાન ફ્લેશબેક દરમિયાન કહેવામાં આવે છે.
1: મેરા નામ જોકરનું ફિલોસોફિકલ ગીત જીના યહાં મરણા યહાં જેટલું સાંભળવામાં ભાવુક છે, તેની પાછળની વાસ્તવિક વાતો પણ એટલી જ દિલસ્પર્શી છે. આ ગીતની શરૂઆત લેખક શૈલેન્દ્રએ કરી હતી. તેમણે આ ગીતની માત્ર પહેલી પંક્તિ મુખડું લખ્યું હતું, પણ તે પૂર્ણ કરે તે પહેલાં જ 1966માં તેમનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ તેમના પુત્રએ આ પિતાનું સપનું પૂર્ણ કર્યું હતું. શૈલેન્દ્રના અવસાન બાદ આ ગીત વર્ષો સુધી અધૂરું રહ્યું હતું. છેવટે રાજ કપૂરે શૈલેન્દ્રના 17 વર્ષના પુત્ર શૈલી શૈલેન્દ્રના ગીતના અંતરા લખવા માટે કહ્યું હતું. શૈલીએ પિતાના વારસાને આગળ ધપાવતા આ ગીતને અત્યંત સુંદર રીતે પૂર્ણ કર્યું હતું. શૈલેન્દ્રએ હોસ્પિટલમાં દાખલ થતા પહેલા જ રાજ કપૂરના કોટેજ પર જઈને આ ગીત લખ્યું હતું અને નીચે સહી કરી હતી કે આ ફાઇનલ છે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. આ ગીત માત્ર એક ગીત નથી, પણ રાજ કપૂરના જીવનની ફિલોસોફી માનવામાં આવે છે. ફિલ્મમાં આ ગીત 2 વાર આવે છે, એક શરૂઆતમાં અને એક અંતમાં, જે એક કલાકારની જીવનયાત્રા અને તેની પ્રેક્ષકો પ્રત્યેની વફાદારી દર્શાવે છે. આ ગીતને ગાયક મુકેશ દ્વારા ગાવામાં આવ્યું છે. રાજ કપૂર તેમને પોતાનો આત્મા માનતા હતા અને મુકેશના નિધન બાદ રાજ કપૂરે કહ્યું હતું કે મેં મારો અવાજ ગુમાવી દીધો છે. શંકર જયકિશનની જોડીએ આ ગીતનું સંગીત આપ્યું હતું. ગીતના વચ્ચેના ભાગમાં લગભગ 2 મિનિટ સુધી વાયોલિન અને એકોર્ડિયનનો અદ્ભુત ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગીતની ગંભીરતામાં વધારો કરે છે. તો આવો સાંભળીએ મુકેશના દર્દભર્યા અવાજમાં આ ફિલોસોફિકલ ગીત.

0: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: 93.9 મેગાહર્ટઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર.

0: એજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: हर रोज सुबह 7 सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
2: सांभळो सांभळो सांभळो गामवासीओ, केवाईसी अपडेट ना मैसेज ने अवगणशो नहीं. तरत केवाईसी अपडेट करावी लो. जो ओळखाण के सरनामामा કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

હવે વાત કરીએ કલાકારોની જેમણે આ ફિલ્મને અમર બનાવી દીધી. રાજ કપૂર દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત 1970ની ક્લાસિક ફિલ્મ મેરા નામ જોકરમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોની વિશાળ ફોજ જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ અને તેમના પાત્રોની વાત કરીએ તો રાજ કપૂર રણબીર રાજ રાજુ તરીકે, જ્યારે ઋષિ કપૂર બાળપણના રાજુ તરીકે અને સિમી ગરેવાલ રાજુની શિક્ષિકા મેરીનું પાત્ર નિભાવે છે. સોવિયત કલાકાર કેસેનિયા રાયબિન કિનાએ સોવિયત ટર્પીઝ આર્ટિસ્ટ મરીનાની ભૂમિકા ભજવી હતી, જ્યારે પદ્મિની મીનાબાઈ તરીકે જોવા મળી હતી. અન્ય મહત્વના કલાકારોની વાત કરીએ તો ધર્મેન્દ્ર સર્કસના માલિક મહેન્દ્રકુમાર તરીકે, જ્યારે મનોજકુમાર ડેવિડ તરીકે અને રાજેન્દ્રકુમાર પોતાના જ પાત્રમાં દેખાયા હતા. દારાસિંગ શેરસિંગ તરીકે, જ્યારે અચલા સચદેવ રાજુની માતા તરીકે અને અન્ય ગૌણ પાત્રોમાં સર્કસના સભ્યોના રોલમાં ઓમપ્રકાશ મુકરી સુંદર અને એડવર્ડ સેરેડાએ સોવિયત સ્ટેટ સર્કસના સભ્ય તરીકે કામ કર્યું હતું. તો ચાલો સાંભળીએ રાજુના બાળપણના એ પ્રેમની યાદ અપાવતું આ ગીત.

દોસ્તો, મેરા નામ જોકર બનાવવી સરળ વાત નહોતી. શું તમે જાણો છો કે આ ફિલ્મ બનતા આખા 6 વર્ષ લાગ્યા હતા? રાજ કપૂરે પોતાનું સર્વસ્વ આ ફિલ્મમાં હોમી દીધું હતું, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી. આ નિષ્ફળતાના કારણે રાજ કપૂરને ભારે આર્થિક નુકસાન પણ થયું હતું, પરંતુ સમય પસાર થતાં લોકો સમજી શક્યા કે આ ફિલ્મ કેટલી ઊંડી અને કલાત્મક હતી. આજે આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મહાન ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મનો સૌથી મોટો સંદેશ છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ માણસે હંમેશા આગળ વધવું જોઈએ. જોકર લોકોને હસાવે છે અને કદાચ એ જ જીવનનું સૌથી મોટું સત્ય છે. ફિલ્મનો મૂળ સંદેશ છે શો મસ્ટ ગો ઓન. કલાકાર પોતાના દુઃખને ભૂલીને પણ દર્શકોને ખુશ કરે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ જીવનના 3 તબક્કાની વાત છે. આ ફિલ્મની લંબાઈ 4 કલાકથી વધુ હતી. તે સમયે લોકો માટે પડકાર હતી, પણ આજે તેને કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે. અંતે રાજુ પ્રેક્ષકોને એક ભાષણ આપે છે જ્યાં તે કહે છે કે શો હંમેશા ચાલુ રહેશે. શો મસ્ટ ગો.

પણ ભલે તેમાં અલગ અલગ પાત્રો હોય એટલે કે કલાકારો પેઢી દર પેઢી એક જ પરિસ્થિતિમાંથી પસાર થશે. આ ફિલ્મ અર્ધ આત્મકથાત્મક પણ છે જે રાજ કપૂરના જીવન અનુભવ પર આધારિત હોવાનું કહેવાય છે.

0: लगाने के लिए सरकार मदद करेगी।
1: 300 यूनिट मफत बिजली मड़ी रही छे सब्सिडी, पोताना पैसा हवे बचा दिलो। 300 यूनिट दर महीने मफत मेलवो, 300 यूनिट मफत मेलवो, 300 यूनिट मफत मेलवो।
2: माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी ना विजन साथी बिजली बिल माथी मुक्ति अने बिजली बचाववा माटी पीएम सूर्यघर योजना शुरू करवामा आवी रही छे। तमे पण खूब ज सरल प्रक्रिया द्वारा तमारी जात ने नोंदणी करावो અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો। સૌરની શક્તિ, વીજળીના બિલમાંથી મુક્તિ। વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો। ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી।
3: KGIT સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
4: તે સમયે ભારતમાં બહુ ઓછી ફિલ્મો 70 mm પર શૂટ થતી હતી। રાજ કપૂર આ ફિલ્મને ગ્રાન્ડ બનાવવા માટે અદભુત સિનેમેટોગ્રાફીનો ઉપયોગ કર્યો હતો। ભારતીય સિનેમાના ઇતિહાસમાં એવી પહેલી ફિલ્મ હતી જ્યાં બે ઇન્ટરવલ રાખવા પડ્યા હતા, કારણ કે તેની લંબાઈ લગભગ 255 મિનિટ એટલે કે 4 કલાક 15 મિનિટ હતી। સોવિયેત યુનિયન સાથે મળીને બનેલી આ પહેલી મોટી ફિલ્મ હતી જેમાં મોસ્કો સ્ટેટ સર્કસના અસલી કલાકારોએ કામ કર્યું હતું। ચિંટુજી એટલે કે ઋષિ કપૂરે આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું। રાજ કપૂર શૂટિંગ સેટ પર પિતા નહીં પણ એક કડક ડિરેક્ટર હતા। એક સીન માટે ઋષિ કપૂરે ઘણા રીટેક આપવા પડ્યા હતા અને રાજ સાહેબે તેમને ખૂબ જ ધમકાવ્યા હતા જેથી તેઓ સાચો ઇમોશન લાવી શકે। તો ધર્મેન્દ્ર તે સમયે મોટા સ્ટાર હતા, છતાં રાજ કપૂરના કહેવા પર તેમને એક નાનકડો પણ મહત્વનો રોલ મહેન્દ્રસિંહનો સ્વીકાર્યો હતો, કારણ કે રાજ સાહેબ સાથે કામ કરવું એ દરેક કલાકારનું સપનું હતું। એક કિસ્સો એવો છે કે

આ ફિલ્મ ફ્લોપ થવાથી રાજ કપૂર આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. તેમને પોતાનું ઘર અને સ્ટુડિયો ગીરવે મૂકવો પડ્યો હતો. પણ પછી ફિલ્મ બોબી હિટ ગઈ અને મેરા નામ જોકર રશિયામાં સુપરહિટ થઈ. ત્યાં તેમનું બધું જ દેવું ચૂકવાઈ ગયું. એટલે જ તેઓ કહેતા, જોકર ક્યારેય હારતો નથી. 1980ના દાયકામાં તેને ટૂંકાવીને રિલીઝ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સફળ રહી હતી. રાજ કપૂરે તેને પોતાની પ્રિય ફિલ્મ ગણાવી છે અને તેને ઘણી દાર્શનિક ઊંડાણ અને અર્થ ધરાવતી ફિલ્મ ગણાવી હતી. સોવિયત યુનિયનમાં ફિલ્મને શરૂઆતમાં વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, છતાં 1972માં ત્યાં રિલીઝ થયા પછી સોવિયત બોક્સ ઓફિસ ઉપર વ્યાપારિક રીતે બ્લોકબસ્ટર બની હતી. એક જ ફિલ્મ તરીકે રિલીઝ થવાને બદલે ફિલ્મના 3 પ્રકરણો સોવિયત યુનિયનમાં 3 ભાગમાં અલગથી રિલીઝ કરવામાં આવ્યા હતા. ફિલ્મના 3 ભાગોએ સોવિયત બોક્સ ઓફિસ ઉપર સામૂહિક રીતે 73.1 મિલિયન ટિકિટો વેચી હતી.

0: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: ફિલ્મમાં ઘણા ઉદાહરણો રાજ કપૂરના પોતાના જીવન પર આધારિત હતા, જેમ કે ખ્રિસ્તી શાળાના શિક્ષિકાનો એપિસોડ. રાજ કપૂરે દરેક પ્રકરણનો ઉપયોગ 3 અલગ અલગ ફિલ્મો તરીકે કર્યો હતો. તેમણે 3જા પ્રકરણનું શૂટિંગ પહેલા કર્યું હતું, કારણ કે તે સમયે પદ્મિની અને રાજેન્દ્રકુમાર ઉપલબ્ધ હતા. તેમણે પહેલું પ્રકરણ શરૂ કર્યું ત્યારે તેઓ સમય કરતા પાછળ હતા અને બજેટમાં ખૂબ જ આગળ વધી ગયા હતા. શાળાના દ્રશ્યો દાર્જીલિંગની સેન્ટ પોલ સ્કૂલમાં શૂટ કરવામાં આવ્યા હતા. મિત્રો, દુઃખની વાત છે કે ફિલ્મમાં રાજ કપૂર દ્વારા ઉપયોગમાં લેવાયેલ રંગલો માસ્ક 2017માં આરકે સ્ટુડિયોમાં લાગેલી આગમાં બળી ગયો હતો. દોસ્તો, આ ફિલ્મમાં રાજ કપૂરની કારકિર્દીનો પણ ઉલ્લેખ છે. 1951ના લોકપ્રિય આવારા ટાઇટલ ટ્રેકનો ઉપયોગ બીજા પ્રકરણના અંતમાં કરવામાં આવ્યો છે, જ્યારે કહેતા હૈ જોકર સારા જમાના એ ગીતમાં એક બાળક બાયોસ્કોપમાં શ્રી 420ની રીલ્સ જુએ છે, જેમાં 40 અને 50ના દાયકામાં રાજ કપૂર સાથે એક પ્રતિષ્ઠિત જોડી બનાવનાર નરગીસને દર્શાવવામાં આવ્યા હતા. રાજ કપૂરની પાછલી ફિલ્મ સંગમનું પોસ્ટર પણ આમાં જોવા મળે છે. સોવિયત યુનિયનમાં ફિલ્મના વિતરણ અધિકારો રૂપિયા 15 લાખમાં વેચાયા હતા, જે અત્યાર સુધી ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ હતા. રિલીઝ થયા પછી શરૂઆતમાં રશિયન વિવેચકો તરફથી ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, પણ આમ છતાં 1972માં ત્યાં રિલીઝ થયા પછી આ ફિલ્મ સોવિયત બોક્સ ઓફિસ ઉપર વ્યાપારિક બ્લોકબસ્ટર બની ગઈ હતી. રાજ કપૂર દ્વારા દિગ્દર્શિત ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મ મેરા નામ જોકરે વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં અનેક પુરસ્કારો અને નોમિનેશન્સ પ્રાપ્ત કર્યા હતા. 1972ના ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મે 5 કેટેગરીમાં જીત મેળવી હતી, જેમાં રાજ કપૂરને શ્રેષ્ઠ દિગ્દર્શક, શંકર જયકિશનને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક અને મન્નાડેને એ ભાઈ જરા દેખ કે ચલો ગીત માટે શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત રાઘુ કર્માકરને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને અલાઉદ્દીન ખાન કુરેશીને શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડિંગ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટેનું નોમિનેશન પણ મળ્યું હતું. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની વાત કરીએ તો 1971માં પણ આ ફિલ્મનો દબદબો રહ્યો હતો. આ ફિલ્મ દ્વારા અભિનયની શરૂઆત કરનાર ઋષિ કપૂરને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સાથે જ મન્નાડે અને રાઘુ કર્માકરને અનુક્રમે શ્રેષ્ઠ ગાયક અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા હતા. વધુમાં બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન BFJA દ્વારા રાજ કપૂરને શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે રાઘુ કર્માકર અને ઋષિ કપૂરને પણ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ માટે એવોર્ડ્સ એનાયત થયા હતા.

જાને કહાં ગયે વો દિન આ ગીત ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અમર રચના ગણાય છે, જે આજે પણ લોકોના હૃદયને સ્પર્શી જાય છે. આ ગીત સુપ્રસિદ્ધ ગાયક મુકેશે ગાયું હતું. દોસ્તો, આ ગીત અતિશય ભાવુક રાગ શિવરંજની પર આધારિત છે. આ રાગ વિરહ અને કરુણા માટે જાણીતો છે, જે આ ગીતના શબ્દો અને મુકેશના દર્દભર્યા અવાજ સાથે સંપૂર્ણપણે ભળી જાય છે. ગીતના શબ્દો હસરત જયપુરે લખ્યા છે અને સંગીત શંકર જયકિશનની જોડીએ તૈયાર કર્યું છે. ગીતના ઊંડા અર્થ અને જૂની યાદો માટે જાણીતો છે. મિત્રો, એક ખૂબ ભાવુક વાત જણાવું તો 1976 અમેરિકાના ડેટ્રોઇટમાં પોતાના છેલ્લા સ્ટેજ શો દરમિયાન મુકેશજી આ જ ગીત ગાઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. તેઓ અધૂરું ગીત મૂકીને સ્ટેજની પાછળ ગયા અને ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. એટલે કે મુકેશજી પોતાના જીવનના અંતિમ સમયમાં પણ આ જ ગીત ગાઈ રહ્યા હતા. આવો સાંભળીએ મુકેશજીના સ્વરમાં આ ગીત.

દોસ્તો, મેરા નામ જોકર આપણને શીખવે છે કે જીવન એક રંગમંચ છે અને આપણે બધા કલાકાર છીએ. ગમે તેટલા દુઃખ હોય, દુનિયા સામે હસતા રહેવું એ જ સાચો કસબ છે. હાસ્ય પાછળનું દુઃખ સમજવું હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ. તો રાજ કપૂરની આ મહાન કૃતિની સલામ સાથે આજે રજા લઉં છું. તો આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે આ જ દિવસે, આ જ સમયે, આ જ કાર્યક્રમમાં, જેનું નામ છે વાત એક ફિલ્મની.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ કુછ ના કહોનો આ ગીત. સ્વર છે શાનનો, સંગીત છે શંકર એહસાન લોયનું અને ગીતકાર છે જાવેદ અખ્તર.

સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ તલાશનું આ ગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનું, સંગીત સંજીવ દર્શન અને ગીતકાર સમીર.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આગળ સાંભળીએ ફિલ્મ જિસ્મનું આ ગીત. સ્વર છે શ્રેયા ઘોષાલનું, સંગીત છે એમ એમ કરીમનું અને ગીતકાર છે નિલેશ મિશ્રા.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ નગમે હમારી પસંદગી. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરીશું વિશ્વ પર્યાવરણ દિવસની, જે મિશન લાઈફની થીમ અને ક્લાઇમેટ એક્શન પર આધારિત રાખી તારીખ 15મીથી 5 જૂન સુધી ઉજવવામાં આવી રહ્યો છે. તો સાંભળીએ ફિલ્મ સપનેનું આ ગીત. સ્વર છે હેમા સરદેસાઈનો, સંગીત એ આર રહેમાનનું અને ગીતકાર જાવેદ અખ્તર.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ પર્યાવરણ દિવસની, જે મિશન લાઈફની થીમ અને ક્લાઇમેટ એક્શન પર આધારિત છે. પણ સવાલ એ થાય કે આપણે સામાન્ય માણસો શું કરી શકીએ? એનો જવાબ છે મિશન લાઈફ. આપણી નાની નાની આદતો પર્યાવરણ ઉપર મોટો બદલાવ લાવી શકે છે. ઘરમાંથી નીકળતી વખતે લાઇટ પંખા બંધ કરવા, બજારમાં જતી વખતે કાપડની થેલી સાથે રાખવી, પાણીનો બગાડ અટકાવવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો. આવો સાંભળીએ ફિલ્મ રેફ્યુજીનું આ ગીત. સ્વર છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકનું, સંગીત અનુ મલિકનું અને ગીતકાર મઝરૂ સુલતાનપુરી.

केजीआईटी सावली, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ પર્યાવરણ દિવસની, જે મિશન લાઈફની થીમ અને ક્લાઇમેટ એક્શન પર આધારિત છે. સરકારી વિભાગો પણ અત્યારે મેરી લાઈફ પ્લેટફોર્મ પર પોતાના એક્શન રિપોર્ટ અપલોડ કરીને આ ઝુંબેશને વેગ આપી રહ્યા છે. તો આપણે કેમ પાછળ રહીએ? આજે જ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પ્રો પ્લેનેટ પીપલ બનીશું, આપણી પૃથ્વીને હરિયાળી અને સુરક્ષિત બનાવીશું. ચાલો આગામી દિવસોમાં આવી રહેલા પર્યાવરણ દિવસ, જે આપણને યાદ અપાવશે કે આ પૃથ્વી આપણી છે અને એને બચાવવાની જવાબદારી પણ આપણી જ છે. આવો સાંભળીએ ફિલ્મ ક્રિષ્ણનું આ ગીત, સ્વર છે ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલનું, સંગીત રાજેશ રોશનનું અને ગીતકાર નસીર ફરાઝ.

તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો નગમે અમારી પસંદ કે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય.

0: એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: रात में आसमान चांद सितारों से फूल काटता है. रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है.
5: अपनी आप रातों में चिमनी सरकती है.
4: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी.
6: एक तेरा साथ हमको दो जहां से प्यारा.
4: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे.
6: तेरा जवाब नहीं,
4: छिड़ता है मोहब्बत का राग.
6: प्यार का राग सुनो रे.
4: बजता है छाया गीत विविध भारती से.
6: सदा रही है, सदा रहेगी.
4: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर.
7: इस समय विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल.
8: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાયે જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના ભય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર

0: દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપ્રત્યે સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગીતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
1: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों, बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. આનંદ પાઠક.
0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી DK શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. DK શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી.

0: દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને 97.83 ડોલર પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને 92.22 ડોલર પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ઓર એક ઓર શ્રોતા લિખતે હૈ કે તપતી હુઈ ગરમીમાં પહાડ પર જાના બહુત અચ્છા લગતા હૈ. એક ઓર और भी श्रोताओं के बहुत सारे कमेंट्स हैं. श्रोताओं, हम शामिल करने की कोशिश करेंगे एक के बाद एक. आप यहाँ की फोटोग्राफी के बारे में कुछ अगर बताना चाहें तो जरूर बता सकते हैं.

0: प्रिय फिल्म अभिनेता एनटी रामा राव को उनकी जयंती पर श्रद्धांजलि अर्पित की है। श्री मोदी ने सोशल मीडिया पोस्ट में कहा कि एनटी रामा राव जन कल्याण और शासन के प्रति अपनी वचनबद्धता के लिए याद किए जाते हैं। सिंगापुर ओपन बैडमिंटन टूर्नामेंट में आज भारत का प्रदर्शन शानदार रहा। लक्ष्य सेन पीवी सिंधु, पुरुष डबल्स की जोड़ी चिराग शेट्टी तथा सात्विक साईराज रंकी रेड्डी और मिक्स डबल्स की जोड़ी ध्रुव कपिला तथा तनिषा क्रास्टो सभी क्वार्टर फाइनल में पहुंच गए हैं। महिला सिंगल्स के राउंड ऑफ 16 में सिंधु ने जापान के रिको गुंजी को सीधे गेम में 21-9, 21-12 से हराया। इस जीत के साथ सिंधु क्वार्टर फाइनल में पहुंच गई, जहां उनका मुकाबला दक्षिण कोरिया की एन से यंग से होगा। मौसम विभाग ने पूर्वी मध्य प्रदेश और विदर्भ में भीषण लू का रेड अलर्ट जारी किया है। दिल्ली, चंडीगढ़, राजस्थान, छत्तीसगढ़, हरियाणा, हिमाचल प्रदेश, कोंकण, गोवा, ओडिशा, पंजाब, तेलंगाना और उत्तर प्रदेश में भी आज लू की आशंका है। अगले दो दिन के दौरान आंध्र प्रदेश, ओडिशा, तमिलनाडु, पुदुचेरी और कारैक्काल में मौसम गर्म और उमस भरा रहेगा। ओडिशा में आज रात मौसम गर्म रहने की संभावना है, जबकि राजस्थान और उत्तर प्रदेश में कल तक धूल भरी आंधी चल सकती है। अंत में मुख्य समाचार एक बार फिर। राष्ट्रपति द्रौपदी मुर्मू ने पुलिस बलों से नागरिक केंद्रित और कमजोर वर्गों के प्रति संवेदनशील होने का आग्रह किया। शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने सीबीएसई कक्षा 12वीं की परीक्षा मूल्यांकन प्रक्रिया में विसंगतियों से संबंधित छात्रों की सभी शिकायतों के समाधान का आश्वासन दिया। कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने इस्तीफे की घोषणा की। उप मुख्यमंत्री डीके शिवकुमार अगले मुख्यमंत्री होंगे। होर्मुज जलडमरू मध्य के पास अमेरिका और ईरान के हमलों से संघर्ष विराम और कमजोर हुआ। कुर्बानी का त्यौहार ईद उल अजहा पूरे देश में धार्मिक उत्साह के साथ मनाया जा रहा है। और बैडमिंटन में पीवी सिंधु तथा लक्ष्य सेन का सिंगापुर ओपन के सिंगल्स क्वार्टर फाइनल में प्रवेश। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે। આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચલા નહેરનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા, કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા। તેમણે કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું। જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું। શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે। શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે। આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી। ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે। આવી જ એક યોજના છે લખપતિ દીદી। આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી।
3: અંત્યોદય યોજનામાં જોડાયેલા છે તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000 ની સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરે

0: ઓફિસ, પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
1: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. દોઢ વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી KK શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
1: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા X હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: बेटा दाल माँ मीठा नहीं जग गया है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: बेटा दाल माँ मीठा नहीं जग जाए, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

ना था तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेलवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: बेटा दाड़मा मीठानी जगह खांड पड़ी जाए तो केवू लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

0: छाया गीत कार्यक्रम में लेते हैं अब एक अंतराल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર

0: બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજેઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
1: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे। ने एकदम सिंपल,
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह, एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
6: दोस्तों आइए अब सुनते हैं कार्यक्रम तराने नए पुराने।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા અને

0: લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
1: મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: રિડ્યુસ રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: बेटा दाल माँ मीठा नहीं जग गया है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
6: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।

0: મુદ્રા કેન્દ્ર. પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું. અને દેશની સૌ પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નકસલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નકસલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લા, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો

0: ઉપયોગ કરીને બેન્કના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
1: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
0: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1,00,000 સહિત દેશભરમાં 6,00,000થી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35,00,000ને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: डे 1 और डे 2 में ड्राइवर तक प्रवेश करेगा और डे 3 से लेकर डे 7 तक हल्का टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ने की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद, डे 4 के लिए और डे 5 के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे 6 के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી

મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ એક ફિલ્મ ગીત, જેને સ્વર આપ્યો છે તલત અઝીઝે. ગીત રચના શહરિયાર, સંગીતકાર ખૈયામ, તથા ફિલ્મ છે ઉમરાવ જાન.

0: કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવા સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
1: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદી જી ને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યા કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ભી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ BSFને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદને નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જણાયું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજિત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે 2 દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET UG 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. NTAના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. NTAએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ CUET.NTA.NIC.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે

માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય ગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે.

મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 7 વાગે ભોપાલ ટોકીદ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીર બદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનો ઇનામ હતો. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને PV સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. PV સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.